0: नाम। हेलो हेलो
1: नमस्ते।
0: हाँ जी नमस्ते सुरेश भाई, घर पर पहुंच गए? हाँ जी बहन जी नमस्ते, जय श्री कृष्ण, ओम शांति। तमने याद करती थी।
1: नमस्ते।
0: हवे તમે સંભળાવી દો તમારી મીઠી મધુર આવાજમાં। તબિયત સારી છે ને?
1: દાદાજી દાદાજી એ જાગર યુગ આયો।

0: નમસ્તે દીદી, ચાલુ રાખજો.
1: જી જી જી, બહુ બહુ સરસ રેણુકાબેન, બહુ બહુ આભાર તમને, બહુ સરસ સંભળાવ્યો.
2: મેં ક્યાં દે દઉં આપ?
1: હા જી હા જી.
2: ગણપતિ એવા દેવ છે, ઋષિ એમના નામ છે, એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે. તારા કામમાં પહેલા છે, વિઘ્નોના હરનાર છે, એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે. નમસ્તે
1: જી. નમસ્તે, બહુત બહુત આભાર દોનો કો. बहुत सुंदर. तो देखिए, अब आपके पास दो मिनट रहे, बहुत ही कम समय है, कार्यक्रम अंतिम चरण पर है. जो भी जुड़ना चाहते हैं जुड़ सकते हैं और अंताक्षर में भाग ले सकते हैं. हेलो
3: हेलो.
1: हाँ जी मधु जी, नमस्ते.
3: नमस्कार जी,
1: सुना दीजिए.
3: आज राधा की पायल छम छम बाजे, राधा की पायल छम छम बाजे, कानूड़ो मेरो दौड़ो दौड़ो आवे, सामने छेड़ा तारा ना.

0: વાહ ભાઈ કંચન, પાછું સ્વાગત કરો હા આપણા સગલા શ્રોતા બંધુ ગાવરી બાત કાર્યક્રમ મેં. આપ સુન રહ્યા રેડિયો મધુબન
1: 107.8 FM,
0: સુનતા રહો
1: મુસ્કુરાતા રહો.
0: કેડા કેડા ગીત ચાલ્યા હે,
1: ખેર કેડા કેડા કઈ હે. કોઈ પત્ની આપણે પતિ સુ મનુ હાર કર રહી હૈ, ઈચ્છા વ્યક્ત કર રહી હૈ, એક આગ્રહ કર રહી હૈ.
0: મેરો લાવો તો થાને પલકા પે રાખા, લાવો તો પછે થાને પલકા પે કો નહીં રાખા. મતલબ એમે સબ પોઝિટિવ બોલ રહ્યા, નહીં રાખવા કો નહીં કહે રહ્યા, પણ એનો અર્થ સમજજો.
1: હા સહી વાત હૈ, મને ચુનર મંગા દેવો નંદી કે બીરા. કઈ જણા તો શ્રોતા બંધુ જો નહીં પીડીએ, પણ નંદી કે બીરા ભી નહીં સમજી, છોટા અપના ટાબર નહીં સમજે તો વો તો બતા દેવા ભૈયા, આપણ કોણ નંદી કો ભીરો હૈ. અરે બીરા યાની ભાઈ, નણંદી યાની નણંદે, નણંદ કા ભાઈ
0: યાની ખુદ કા હસબન્ડ,
1: ખુદ કે હસબન્ડ તો યાન હૈ.
0: સહી વાત હૈ. પર આપણ લેરિયા કી વાત કર રહ્યા તો ભાઈ લેરિયો દેખ, પહેલા તો કેડા કેડા લેરિયા ચાલતા સિમ્પલ. આપણ વાત કીધી ગુલાબી પોલિસ્ટર પે, પછી સિફોન પોલિસ્ટર પે ચાલુ હોય, પછી અમેરિકન પે. અમેરિકન કા કપડા કો આજ ભી મને યાર નામ યાદ હૈ, શાંતિનાથ કો પોત. શાંતિનાથ કો પોત અમેરિકન કો 60 રૂપિયા કે આતી સાડી.
1: ઓહ પૂરો વિશ્લેષણ કર દિયો, વાહ ભાઈ વાહ.
0: પછી ધીરે ધીરે ઓર ભી અલગ અલગ કપડો ચાલવા લાગ્યો, પછી ડિઝાઇન ચાલવા લાગ્યો. આજ તો બઢિયા બઢિયા કપડા મિલે, આજ તો દેખો પ્યોર મેં ભી મિલે, તો આજ
1: પોલિસ્ટર મેં ભી મિલે
0: કપડો આવે ને, જેને આપણે કઈ કે વાહ, પીળા કો કપડો આવે, ચુંદર કો કપડો આવે,
1: જોરજેટ
0: જોલજટ વા મેં ભી ચાલ રહ્યો, વા મેં ભી ચાલ રહ્યો જોલજટ મેં ભી, તો તરહ તરહ કા લેરિયા ચાલ રહ્યા.
1: સહી વાત હૈ.
0: લેરિયા પહેલી પ્લેન ચાલતા જીમે ખાલી કોર કા ફૂલ વેતા, મોગરા કા ફૂલ વેતા, ઓર નીચે કે તો લપો વેતો કે બીજો વેતો. પછી ધીરે ધીરે બદલાવ આવ્યો, આરી તારી કો કામ ચાલવા લાગ્યો.
1: લપો બીજો આરી તારી એ સબ હોવે કઈ, વો ભી બતા.
0: દેખીએ કોર કી વેરાયટી હૈ, કોર મેં લપો વેવે, થોડો ચોડો વેવે,
1: ચોડો વે,
0: બીજો વે જો કંગુરા વાળો,
1: યાની ગોટા લપો, યાની ગોટા.
0: હા ગોટા કે ન્યાનીસ લપો વે તો.
1: ઓ મેં સમજગી,
0: સિમ્પલ પ્લેન પટ્ટો વે તો, બારીક બારીક ડિઝાઇન વેતી વાણી મેં.
1: મારે વઠે ઇને પેમક કવે,
0: અચ્છા
1: પેમક ગોટો. હા થોડો થોડો ચેન્જ હો જાવે ની ભાષા કો.
0: ઓર બીજો જી મેં ત્રિકોણ ડિઝાઇન વેવે.
1: હા
0: સહી
1: વાત હૈ, પહેલે ઘણા ભણતા.
0: અરે આજ ભી યાદ આવે, ફૂલ યાદ આવવા દે દો તો આપા યુ મોડતા,
1: તિકોણા તિકોણા બણા અનર વો ગોટા કા ફૂલ.
0: હા બીચ મે એક ગાંઠ લગાતા,
1: બીચ મે એક ગાંઠ લગાતા ભઈ. ચલ મને તમારો બચપન યાદ આ ગયો, રે એક વાત બતા દઉં તને. હા
0: બતા દે.
1: કઈ હોયો કે મારે પડોસ મે જ્ઞાન કે ગોટા પત્તી કો કામ કરતા, કઠે સિલાતા હોય યાર બેચારે, આપણે જીવન નિર્વાહ કે વાસ્તે કોઈ કુછ કરે, કોઈ કુછ કરે, ટાઈમ પાસ ભી હો જાવે.
0: હા
1: અર તો ભઈ મને ભી, ઓર વે સબ છોરિયા રાખતી આપણે કને પીસા, તો મારી ભી ઈચ્છા હોય કે મેં ભી ગોટો કિનારી કો કામ કર લું, ઓર મને ભી પૈસા મિલી સી. પણ કહીએ મેં ભી થોડા બહુત બના દેતી, ઓર વાને ભી સહયોગ લાગ જતો, ઓર મને તો ઇન્ટરેસ્ટ ડેવલપ હો ગયો. દેતી રહે એક દો દિન ચાલ્યો, મેં થોડા થોડા પૈસા કમાન લે આઈ, ચાલ ભાઈ ઠીક હૈ, છુટ્ટી આયા તો ઘર માં કોઈ વાત નહીં. ધીરે ધીરે કરકે મારો તો લોભ લાલચ બળી ગયો, કઠે પડાઈ કઠે આપણી સબ. અરે ભાઈ લેકિન મારે તો ઘરવાળા કહી હૈ કે એજ્યુકેશન કે પ્રતિ ખાસ અવેરનેસ હી. એક દિન તો મારી માં ધીરે સે જાર મારે કાન કે ચુટકી ભરી અર મને ઉઠા લી નાગી, વો દિન મને આજ ભી યાદ હૈ.
0: અચ્છા
1: ઓર બડી હોગી મેં તબ તક સોચતી કે દેખો વા બે સબ ભી તો ઘણી જણી છોરિયા કરતી યાન કો કામ, બાકી માં ને એટલો ધ્યાન નહીં દીયો પઢાઈ પે, તો એ વાસ્તે મેં ઘોટા મેં અને યાં કે છોટી છોટી કામ આમી રહી ગયા. પણ મારી માં એજ્યુકેશન મેં ધ્યાન દી તો આજ મેં સબ ને પડાર કુછ ને કુછ બના દિયા,
0: બિલકુલ ખુદ હી શિક્ષિકા બન ગયા.
1: હે ઓય
0: સહી હે. તો વો કે મેં થોડી ચીજ મેં આપ અટક ગયા,
1: હા
0: પછી આપ ઉપરે નહીં આ
1: સકા, ઉપરે નહીં આ સકા.
0: તો બહુત બઢિયા હે કે પઢાઈ કે પ્રતિ અવેરનેસ રહ્યો, ઓર આજ તો ભાઈ છોક કર રહી તો માને ભી ગર્વ હે. તો આપ વાત કર રહ્યા ભાઈ, પહેલી દેખો તો ग्रहणी आज भी देखो लेडीज घर बैठन कतरे काम कर रही
1: हाँ,
0: की कई मजबूरी वे की मजबूरी वे
1: बिल्कुल सही बात है। घरेलू उद्योग कई जना का रोजगार को माध्यम भी है।
0: घर चल रहा भैया को
1: घर चाल
0: 10,000 गामड़ा में जो आपने लेडीज कमा रही है वहाँ को घर चाल रो
1: घर चाल रो सही बात है
0: क्योंकि अति आवश्यकता तो है नहीं है। रोटी कपड़ा मकान में वो निकल जावे लाइट बिल निकल जावे लाइट बिल ही असल है। सरकार 200 यूनिट के छूट दे रखी जो भाई फर्क भी पड़ गयो।
1: बिल्कुल सही बात है। सरकार भी खेर अच्छा कदम उठावे विकास के वास्ते
0: बिल्कुल तो 8-10 हजार आराम कर खर्चो चल जावे
1: बिल्कुल
0: यह बात अच्छी लगी कि चलो कहीं नहीं तो आप कहीं भी करो पर फ्री मत बैठा रहो
1: फ्री मत बैठा रहो
0: फ्री बैठा रहे आप पार्टी ने बैठा वो क्या खाली दिमाग शैतान को घर
1: खाली दिमाग शैतान को घर और कई भी टाबरा ने तो पढ़ाना भी जरूरी है। देखो
0: बिल्कुल बहुत जरूरी है
1: बहुत जरूरी है यानी आप छोटे छोटे लालच के वास्ते कई बार कही है की भाई यहाँ बांध देवा है वहां टारगेट दे देवा कि भी तूने भी वो करना है तो भी बालक को जो एक विकास है वो तो अवरुद्ध हो जावे
0: रुक जावे। आजकल कंपटीशन को जमाना है पढ़ाई कर रहे हो तो बस पढ़ाई पे फोकस देवो
1: बस
0: तारे और कहीं नहीं करना पढ़ाई पे ध्यान रखो
1: पढ़ाई पे ध्यान देना है
0: दूसरी बाता पे नहीं नवरी बाता पे नहीं पे नहीं। तो ऐसा ना अपने राजस्थान का महीने ले रहा की खूब वेल्यू है। सावन महीना में ससुरालू बहू के लेरियो भेजे ही भेजे
1: लेरियो भेजे
0: जना जना के वो के वाह बात अलग वे वो सोम एक आधा किस वे
1: हाँ, हाँ, हाँ।
0: बाकी भेजी है तो पचे वे लेरियो नहीं पेरे मने याद आवे वहाँ के रिश्तेदार में वहाँ के पीलो नहीं पेरे छापा में जो पीलो देवे और वहाँ की बीन ने पीलिया को उतरो शौक है वाके सारो पीलो छूट गयो वहाँ को नहीं तो पीलिया को घणो ही शौक है वहाँ के कई खबर कई
1: कई बार के डेथ हो जावे या कोई ऐसी अनहोनी घटना हो जावे तो वे
0: कहे आनो करन आई पियर में और पियर में ससुरा जी बीमार हो जो
1: चलता बने
0: हाँ चलता बने पेरियो भी नहीं पीलियो पीलियो कहे सब क्यों पीलियो पेरन लेवना भट्टियो चापा को आनो आवे तो अड़ोस पड़ोस में सब जगह पे अपने मिठाई बाटी है इन्हें राजस्थान में लेवना कहवा तो सासू जी को तैयार भेजाओ आप दो ही चालिया लेवना दे जावा तो बीनानी पीलियो पेरियो और हाथ में लड्डू की तपेली ली थी और उठी ना ससुरा जी की डेथ हुई की तो क्या बस ओक पड़ गई पीलियो नहीं पहनना।
1: कई बार कही है कि देखो एक ज्ञान की सोच के वास्ते की अब वे जब जब पीलियो पहनता तो वहां घटना याद आ जाती अठे यान की बात है शुरुआत तो यान हुई
0: हाँ।
1: वे एक नेगेटिव माहौल बन जातो
0: हाँ।
1: ये वास्ते शुरुआत में वे रोक दिया पर बाद में जी की इच्छा है वो पहनो नहीं
0: हाँ भले पहनो
1: भले पहनो
0: सही बात है
1: कोई अतरी मोटी गांठ थोड़ी लगानी
0: वो हाँ। लगवानी भी नहीं चाहिए
1: हाँ लगवानी भी नहीं चाहिए।
0: तो वाह भाई कंचन टाइम हो गयो देखता ही देखता टाइम तो भाग रहे हो तो चलो अदरत्या को भी बात की थी आप लेरिया की भी बात की थी और भी आप बांधनी की चुंदड़ की पीलिया की सब की बात करा पर आज के लिए सगला श्रोता बंधु इजाजत छावा और थारो भी भाई आव जय राम राम
1: राम राम भी राम।
2: आप सुन रहे हैं रेडियो मधुबन 107.8 FM सुनते रहिए मुस्कुराते रहिए।